એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ વારમાં સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

0: हम बोल रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन से। बस थोड़ा सा इंतजार, कार्यक्रम चित्रलोक लेकर हम बस अभी हाजिर हुए।
1: ओछा ब्याज मा लोन जोइए, ए पण एप थी, वाह बसाणो। अजाण्या एप थी बचो,
2: आरबीआई कहे छे
1: जानकार बनो सतर्क रहो।
3: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતાં 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।

વિધિક સેવા સત્તા મંડળ અધિનિયમ 1987 ની કલમ 12 હેઠળ પાત્ર નાગરિક મફત કાનૂની સહાય ન્યાયબંધુ મોબાઈલ એપ અને www.probono-dog.in પરથી મેળવી શકે છે.

0: श्रोताओं, कार्यक्रम चित्रलोक में अब समय है एक छोटे से अंतराल का।
1: ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલા લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
2: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
1: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
2: શું વાત કરે છે?
1: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: वाजिद अली के आवाज में तेरी मेरी कहानी फिल्म से ये गीत अभी आपने सुना। और इसी गीत के साथ अब वक्त है कार्यक्रम चित्रलोक में एक छोटे से अंतराल का। आप कहीं नहीं जाइएगा, हम बस अभी लौटते हैं।
1: મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
2: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે।
1: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું, આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત।
2: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
1: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે।
3: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।
4: ઉનાળામાં જયારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5 થી 7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
5: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
6: કચેરી એ દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા।
5: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો।
6: હે, ફોન થી શું થાય?
5: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો, લો થઈ ગયું કામ।
6: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ।
7: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।

તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર વિવિધ ભારતીની મનોરંજન સેવાનું આ રાજકોટ કેન્દ્ર છે. અગત્યની સૂચના, આજે સાંજે 6:30 રજૂ કરીશું જનગણના 2027 અંતર્ગત સ્વગણના પોર્ટલ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા વિશેષ માહિતી અને સંદેશ પૂરો થયો.
1: इस छोटे से अंतराल के बाद आप सभी श्रोताओं का कार्यक्रम चित्रलोक में एक बार फिर से स्वागत है. अब आपको सुनवाने जा रहे हैं शिरीन फरहाद की तो निकल पड़ी इस फिल्म से ये गीत, जिसे गाया है श्रेया घोषाल ने. अमिताभ भट्टाचार्य का लिखा गीत है, धुन बनाई है जीत गांगुली ने.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

102.4 મેગાહર્ટ્ઝ પર આ છે આકાશવાણી રાજકોટની મનોરંજન સેવા વિવિધ ભારતી રાજકોટ. દિલ સે દિલ તક યાદગાર તરાને. શ્રોતા મિત્રોની સેવામાં ઉપસ્થિત છે ઉદય મેઘાણી. આજે અમે રજૂ કરીએ છીએ જાણીતા ગાયક અને અભિનેતા કિશોર કુમારની કેટલીક વાતો અને યોડલિંગ શૈલીમાં એમના ગાયેલા કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ. યોડલિંગની લલકાર કિશોર કુમાર. આપણે જેમને કિશોર કુમારના નામે ઓળખીએ છીએ એમનું સાચું નામ હતું આભાસ કુમાર ગાંગુલી. 4 ઓગસ્ટ 1929 રોજ મધ્યપ્રદેશના ખંડવામાં માતા ગૌરીદેવી અને વકીલ પિતા કુંજીલાલના ઘરે જન્મેલા આ આભાસ કુમારના બહેન સતીદેવી, મોટા ભાઈ અશોક કુમાર અને નાના ભાઈ અનુપ કુમાર. આભાસ કુમાર એટલે કે આપણા કિશોર કુમાર જ્યારે ઇન્દોરમાં કોલેજનું શિક્ષણ મેળવી રહ્યા હતા ત્યારે એમના મોટા ભાઈ અશોક કુમાર મુંબઈમાં હિન્દી ફિલ્મોમાં અભિનેતા તરીકે સ્થાપિત થઈ ચૂક્યા હતા. મોટા ભાઈને જોઈને તેઓ પણ ફિલ્મો તરફ ખેંચાયા અને 1946 ફિલ્મ શિકારીમાં અભિનય પણ કર્યો. નિસંદેહ કાર્યક્રમમાં ગાયક અને અભિનેતા કિશોર કુમાર વિશે વાતો થશે ઘણી. અત્યારે તો સાંભળીએ એમના કંઠે યોડલિંગ શૈલીમાં ગવાયેલું ગીત. ગીત રચના શૈલેન્દ્રની, સંગીત રચના શંકર જયકિશનની, ફિલ્મ ન્યૂ દિલ્હી.

મોટા ભાઈ અશોક કુમારના પગલે કિશોર કુમાર મુંબઈ પણ પહોંચી ગયા, ફિલ્મોમાં પણ પહોંચી ગયા. એમને અભિનય કરતા વધારે રસ હતો ગીતો ગાવામાં. પરંતુ અશોક કુમાર ઇચ્છતા હતા કે કિશોર કુમાર અભિનેતા તરીકે કારકિર્દી બનાવે. મોટાની ઈચ્છાનું માન રાખતા કિશોર કુમારે અભિનય કરવાનું ચાલુ રાખ્યું. દર વર્ષે 4-5 ફિલ્મોમાં અભિનય કરતા કરતા 1960 સુધીમાં કિશોર કુમાર 20થી પણ વધુ ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યા હતા. ફિલ્મ બાપ રે બાપ, ભાગમ ભાગ, નઈ દિલ્હી, આશા, દિલ્હી કા ઠગ જેવી હાસ્યપ્રધાન ફિલ્મોમાં અભિનય કરીને કિશોર કુમાર હાસ્ય અભિનેતાના અને હાસ્યપ્રધાન ગીતોના બાદશાહ બની ચૂક્યા હતા. અત્યારે આપણે સાંભળીએ મજરૂ સુલતાનપુરીનું રચેલું ઝુમરૂ ફિલ્મનું ગીત. ગાયક ઉપરાંત સંગીતકાર છે કિશોર કુમાર.

કુંદનલાલ સહેગલને ગાયન પ્રતિભાથી પ્રભાવિત અને એમના પ્રશંસક કિશોરકુમાર એમની જ નકલ કરતા હોય એ રીતે ગાતા. ઉદાહરણ તરીકે સાંભળીએ ખેમચંદ પ્રકાશના સંગીત નિર્દેશનમાં પાર્શ્વગાયક કિશોરકુમારે ગાયેલું પ્રથમ ગીત, ફિલ્મ છે જિદ્દી.

એક વાર અશોક કુમારના ઘરે સંગીતકાર સચિનદેવ બર્મને કિશોર કુમારનું ગાયન સાંભળ્યું અને સૂચવ્યું કે તમે કુંદનલાલ સહેગલના પ્રભાવથી મુક્ત થાઓ અને તમારી પોતાની ગાયન શૈલી વિકસિત કરો. કિશોર કુમાર આના પર ચિંતન મનન કરતા રહ્યા. એમને નાના ભાઈ અનુપ કુમાર પાસેથી વિદેશી સંગીતની કેટલીક રેકોર્ડ્સ મળી. આ સાંભળતા સાંભળતા કિશોર કુમાર એક વિશિષ્ટ ગાયન શૈલી પ્રત્યે આકર્ષિત થયા. એમને આ શૈલી અપનાવી એનો અભ્યાસ કર્યો અને એમાં પાવરધા થઈ ગયા. આ શૈલી એટલે જ યોડલિંગ શૈલી. આ કાર્યક્રમમાં આ શૈલીનો સમાવેશ કરતા ગીતોના ક્રમમાં આગળ સાંભળીએ જ્વેલથી ફિલ્મની મજરૂ સુલતાનપુરીની શબ્દરચના અને સચિનદેવ બર્મનની સંગીત રચના.

નાનપણમાં રુદન તો બધા જ કરે છે, પણ કિશોર કુમારને રુદનથી જે લાભ થયો એના વિશે અશોક કુમારે કહ્યું હતું કે કિશોર કુમાર નાનપણમાં ઘાયલ થયા હતા ત્યારે 2-3 દિવસ સુધી ખૂબ રોયા હતા. આથી એમનું ગળું એટલું સરસ રીતે ખુલી ગયું, અથવા કહી શકાય કે એટલી સુંદર રીતે ખીલી ગયું, કે તેઓ મનમોહક અવાજના માલિક બની ગયા. ગાયક કિશોર કુમારની અનેકવિધ પ્રતિભામાં એક એ પણ છે કે ફિલ્મ હાફ ટિકટમાં ગીત આ કે સીધી લગી દિલ પે જૈસે કટરિયા એમણે પોતાના સ્વર ઉપરાંત એટલે કે પુરુષ સ્વરની સાથે સાથે સ્ત્રીના સ્વરમાં પણ ગાયું. જોકે આજે આપણને તો મતલબ છે યોડલિંગ ગીતોથી. આ શ્રેણીમાં હવે મજરુ સુલતાનપુરીનું ગીત, રાહુલદેવ બર્મનની ધૂન, ફિલ્મ છે પ્યાર કા મોસમ.

છે. એમાંનો એક નિર્માતાએ અડધા પૈસા આપ્યા અને અડધા પૈસા પછી આપવાનું વચન આપીને અભિનય કરી લેવા કહ્યું. કિશોર કુમાર હાજર થઈ ગયા અડધો મેકઅપ કરીને. એમનો તર્ક હતો અડધા પૈસા અડધો મેકઅપ. આ રીતે પૈસાનું પેકઅપ કરાવી દેનાર કિશોર કુમારને એમના કોલેજ કાળમાં ઉધાર પૈસે જલસા કરવાની આદત હતી. ઉધારીમાં પોતે તો ખાતા, મિત્રોને પણ ખવડાવતા. આ રીતે કોલેજની કેન્ટીનની ઉધારી થઈ ગઈ 5 રૂપિયા 12 આના. જ્યારે ઉધારી વસૂલ કરનાર પોકાર કરતો ત્યારે કિશોર કુમાર ટેબલ પર તાલ દેતા 5 રૂપિયા 12 આના ગીત ગાતા. આપણને જે યાદ આવે છે એ આવી જ અસરવાળું ચલતી કા નામ ગાડી ફિલ્મનું ગીત છે. સંગીત છે સચિન દેવ બર્મનનું, સાથી સ્વર છે આશા ભોસલેનો અને મસ્તીભર્યું ગીત છે મજરૂ સુલતાનપુરીનું.

0: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
1: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે. કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે.
0: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે.
1: શું વાત કરે છે?
0: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: ઉનાળામાં જયારે 40ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
2: દિલ સે દિલ તક યાદગાર તરાને. ફિલ્મની સફળતા એ સામૂહિક સફળતા છે, એટલે ફિલ્મની સફળતાનો શ્રેય કે ફિલ્મી કલાકારની સફળતાનો શ્રેય કોઈ એક વ્યક્તિને ન આપી શકાય. છતાંય કહેવું પડશે કે અનેક અભિનેતાઓની કારકિર્દીને સફળ બનાવવામાં

કિશોર કુમારના ગાયનનો બહુ મોટો ફાળો રહ્યો છે. રાજેશ ખન્ના જેવા અભિનેતાએ આનો સ્વીકાર પણ કર્યો છે અને પાર્શ્વ ગાયનમાં કિશોર કુમારના સ્વરનો આગ્રહ પણ રાખ્યો હતો. રજૂ કરીએ છીએ આ ગાયક અને અભિનેતાની જોડીના અનેકાનેક યોડલિંગ ગીતોમાંનું એક મેરે જીવન સાથી ફિલ્મનું ગીત. શબ્દકાર મજરૂ સુલતાનપુરી, સંગીતકાર રાહુલ દેવ બર્મન.

સામાન્ય વાત નથી. તેઓ કિશોર કુમારના કંઠે ગવાયેલા ગીતોમાં ચિનગારી, કોઈ ભડકે તો સાવન ઉસે બુઝાયે જેવા ગીતો સાંભળતા, માણતા અને કિશોર કુમારની ગાયન પ્રતિભાની પ્રશંસા પણ કરતા. પાર્શ્વગાયિકા આશા ભોસલેનું કિશોર કુમાર વિશે મંતવ્ય છે, કોઈ 2-in-1 હોય છે, કોઈ 3-in-1 હોય છે, પણ કિશોર કુમાર ઓલ ઇન વન હતા. તેઓ મારા માટે સંગીતકાર પણ હતા, કઈ રીતે ગાવું એ મને શીખવાડતા પણ અને સમજાવતા પણ. પણ આપણે સાંભળીએ ગીત. ગીત છે જાનિસાર અખ્તરનું, સંગીત છે ઓપી નૈયરનું અને કિશોર કુમાર સાથે સ્વર છે આશા ભોસલેનો.

કિશોર કુમારને 8 વાર ફિલ્મફેરના શ્રેષ્ઠ ગાયકના સન્માનથી અલંકૃત કરવામાં આવ્યા. એ 8 ગીતો છે, ફિલ્મ આરાધનાનું ગીત રૂપ તેરા મસ્તાના, અમાનુષ ફિલ્મનું ગીત દિલ એસા કિસીને મેરા તોડા, ડોન ફિલ્મનું ગીત ખઈ કે પાન બનારસવાલા, થોડી સી બેવફાઈ ફિલ્મનું હજાર રાહે મુડકે દેખી, નમક હલાલ ફિલ્મનું ગીત પગ ઘુંઘરૂ બાંધ મેરા નાચી થી, અગર તુમ ન હોતે ફિલ્મનું ગીત હમે ઓર જીને કી ચાહત ન હોતી, શરાબી ફિલ્મનું ગીત મંઝિલે અપની જગા રાસ્તે અપની જગા, અને સાગર ફિલ્મનું ગીત સાગર કિનારે દિલ્યે પુકારે. દિલ્યે પુકારે કી સુના જાય એક ઓર ગીત, તો સુનિયે દો ઓર દો પાંચ ફિલ્મ કા અંજાન કા ગીત, સંગીતકાર રાજેશ રોશન.

0: વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: ઓછા વ્યાજમાં લોન જોઈએ, એ પણ એપ થી. વાહ, વસાણો અજાણ્યા એપ થી બચો.
2: આરબીઆઈ કહે છે,
1: જાણકાર બનો, સતર્ક રહો.
3: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે?
4: અરે બેટા, આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે, હવે કચેરીએ જવું જ પડશે.
3: અરે મમ્મી, ક્યાંય નથી જવાનું. આ જુઓ, સુગમ ડિજિટલ ગુજરાત.
4: પણ બેટા, આમાં સુધારો થશે? મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને?
3: ના, સુગમ છે એટલે બધું જ શક્ય છે.
5: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.
6: મનસુખ ભાઈ ક્યાં ચાલ્યા?
7: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
6: અરે મનસુખ ભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
7: એ ફોન થી શું થાય?
6: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
7: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

0: તરીકે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.
1: દિલ સે દિલ તક યાદગાર તરાને. કિશોર કુમારને એમના જન્મસ્થાન ખંડવાથી ખૂબ જ પ્રેમ હતો. એમના લાઇવ શોમાં તેઓ એમનો પરિચય આપતા કહેતા, હમ હૈ કિશોર કુમાર ખંડવા વાલે. તેઓ ખંડવામાં વસવાટ કરવાની ઈચ્છા પણ ધરાવતા હતા, પરંતુ 13 ઓક્ટોબર 1987 દિવસે, મોટા ભાઈ અશોક કુમારના જન્મ દિવસે, કિશોર કુમારને હૃદયઘાતનો હુમલો થયો અને આપણે સૌ એમના મનમોહક અવાજથી વંચિત થઈ ગયા. બસ સાંભળવાના છે એમના કંઠે રેકોર્ડ થયેલા ગીતો. આમાંનું એક શંકર જયકિશનના સંગીત દિગ્દર્શનમાં, ગીત છે હસરત જયપુરીનું, ફિલ્મ છે અંદાઝ.

0: કિશોર કુમારે કેટલીક ફિલ્મોમાં સંગીત પણ આપ્યું, કેટલીક ફિલ્મો એવી જેનું નિર્માણ પણ કર્યું. આમાં ઉલ્લેખનીય છે ફિલ્મ ઝુમરૂ, દૂર ગગન કી છાંવ મેં, દૂર કા રાહી, દૂર વાદીઓ મેં કહીં, બઢતી કા નામ દાઢી, શબાશ ડેડી વગેરે. અમિત કુમાર, કુમાર સાનુ, અભિજીત, વિનોદ રાઠોડ તથા બાબુલ સુપ્રિયો જેવા ગાયકોની પ્રેરણા બનેલ કિશોર કુમારે હિન્દી ઉપરાંત બાંગ્લા, અસમિયા, ગુજરાતી, મરાઠી, પંજાબી, ભોજપુરી, મલયાલમ વગેરે ભાષાઓમાં ગીતો ગાયા. શમશાદ બેગમ અને લતા મંગેશકરથી લઈને અલકા યાજ્ઞિક અને કવિતા કૃષ્ણમૂર્તિ જેવી ગાયિકાઓ સાથે ગીતો ગાયા. આગળ મનોજ જ્ઞાનના સંગીત દિગ્દર્શનમાં હમ ફરિશ્તે નહીં ફિલ્મનું ગીત.
1: કિથે ચલ્લી, કુઠે ચાલ્લી, કોથાય ચોલ્લી, અરે કિધર ચલ્લી, રુક જા, રુક જા,

મધ્ય પ્રદેશ સરકાર દ્વારા કિશોર કુમારના નામે એક એવોર્ડ અપાય છે, જેનું નામ છે રાષ્ટ્રીય કિશોર કુમાર અલંકરણ. ખંડવામાં જ્યાં એમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા ત્યાં એમના નામે એક સ્મારક બનાવવામાં આવેલ છે. વર્ષ 2003 અને 2016માં ભારત સરકારે કિશોર કુમારની ટપાલ ટિકિટ બહાર પાડીને એમને સન્માનિત કર્યા છે. રજૂ કરીએ છીએ યોડલિંગ સમ્રાટના સ્વરમાં મર્યાદા ફિલ્મનું ગીત. ગીતકાર છે આનંદ બક્ષી, સંગીતકાર છે કલ્યાણજી આનંદજી.

0: આપ સાંભળી રહ્યા હતા જાણીતા ગાયક અને અભિનેતા કિશોર કુમારની કેટલીક વાતો અને યોડલિંગ શૈલીમાં એમના ગાયેલા કેટલાક ગીતો પર આધારિત કાર્યક્રમ યોડલિંગની લલકાર કિશોર કુમાર. હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો. નમસ્કાર.
1: આપ સુન રહે હૈ વિવિધ ભારતી રાષ્ટ્રીય સેવા દેશ કી સુરીલી ધડકન. સ્વાગત હૈ આપ સભી કા કાર્યક્રમ રંગ તરંગ મેં.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: અનૂઠી પરવાઝ, સુનહેરે ગાનો કા અંદાઝ, આપકી સુબહ કો બનાયે ખાસ. ભૂલે વિસરે ગીત
2: તુમ્હારી યાદ સતાતે હૈ
1: હર રોજ સુબહ 7 બજે સિર્ફ વિવિધ ભારતી પર. મિલતી હૈ ધારાએ 3, વિચાર, સ્વર ઓર સંગીત.
3: તુજકો ચલના હોગા, તુજકો ચલના હોગા.
1: બાતેં જો દેતી હૈ હોસલા, શબ્દ જો દેતે હૈ સુકૂન.
3: યે ના સોચો ઇસમેં અપની હાર હૈ કે જીત હૈ.
1: હાલાત સે લહુલુહાન દિલ કો મિલતા હૈ ઠિકાના. વિચાર ઓર સંદેશ થામ લેતે હૈ આપકા હાથ. વો હૈ કાર્યક્રમ ત્રિવેણી.
3: તુમ આ ગયે હો, નૂર આ ગયા.
1: સુબહ 8:15 ઓર દિન મેં 2:15 સિર્ફ વિવિધ ભારતી પર.
4: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. कार्यक्रम है सदाबहार नगमे.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: હીટ સ્ટ્રોક થી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6 થી 14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
2: आप जिस जमाने में पार्श्व गायन के क्षेत्र में सक्रिय थी उस दौर को आप किस रूप में याद करती हैं?
3: एक ऐसा दौर था कि जो गान बनाने वाले जो म्यूजिक डायरेक्टर थे वो भी जैसे कोई रिसर्च करते हैं ना, वो एक भी डेडिकेटेड म्यूजिक डायरेक्टर्स थे. और जो गाने वाले थे वो भी, अभी मेरा एक गाना हुआ था, फिल्म बरसात की रात का गाना था, म्यूजिक डायरेक्टर

તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792328490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
3: સબકો તીસરી વાલી કો તો યહાં કે ગવર્નમેન્ટ ને બેસ્ટ શ્રેષ્ઠ સીરિયલ કા અવોર્ડ દિયા હૈ ઓર આજકલ મેં બના રહી હું નઈ જાવાઈ શોધ.
4: વાહ, તો કૈસા કામ ચલ રહા હૈ? યાર
3: અચ્છા ચલ રહા હૈ. અભી મેને પાયલટ સબમિટ કિયા હૈ ઓર અચ્છી કહાની હૈ.
4: લેકિન યે સંગીત કા મામલા એકદમ અલગ હૈ ઓર યે એકદમ અલગ ઇસ ફિલ્ડ મેં મજા રહા
3: હૈ. હા, આપકો બતાઉં, મેરા જો ભાઈ હૈ ના વો ડિરેક્ટર હૈ ચંદ્રા બારોટ, જિન્હોને ડોન બનાઈ થી. ઓર વો આજકલ જબ ભી મેં બહાર સે આતી હું તો કહેતા હૈ કે દીદી આપ અપને પુરાને ગાનો કા આજકલ કુછ રીમિક્સ એસા કુછ કરતે હૈ. અભી તક મેને ઉસ પર બડા ધ્યાન નહીં દિયા હૈ કે એક ગાના મેરા HMV કા બહોત હી મશહૂર હુઆ થા, હમ તુમ્હે તો કભી ના ભૂલેંગે. ઓર ઇસકે ભી એક મજેદાર

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડ ને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગર ને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: बहुत आनंद देता है.
2: ये बात तो सही है कि अच्छा संगीत इंसान घंटों सुन सकता है और तृप्ति नहीं होती, और इसीलिए अब मैं आपसे गुजारिश करूंगा कि अपनी पसंद का एक और बढ़िया सा गीत आप हमारे सुनने वालों की नजर करें.
1: आनंद जी भाई ने मेरे लिए 4 खास गाने कंपोज किए थे, इंदिवर जी ने लिखे थे, और उसमें से एक गाना सुनाना चाहूंगी, प्यार भरा दिल तोड़ गए.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: इंडस्ट्री के नामी लोग हैं वो शूटिंग के लिए वहां आए हुए थे और सब शो में आए आशा जी का. और यश चोपड़ा ने मेरे पति देव को कहा था कि आपने तो पोएट्री खड़ी कर दी स्टेज पे. आई थिंक इट वॉज अ वेरी बिग कॉम्प्लीमेंट. तो ये एक नशा है, स्टेज का एक नशा है अच्छी चीज पेश करने का. और आरडी

0: ये है विविध भारती, देश की सुरीली धड़कन। छाया गीत ये कार्यक्रम आप सुनेंगे थोड़ी ही देर में।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

ઉનાળામાં જયારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

0: बोल दिए हैं अनकहे बोल, बजने लगी है मोहब्बत के सरगम, कैसा इत्तेफाक है। सज रही है उम्मीद की वादियां और बस गई हैं अरमानों की बस्तियां।
1: रोज सुबह 7 बजे सुनिए भूले बिसरे गीत।
2: શું તમે તે હીટ સ્ટ્રોક થી બચવાની ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો વારંવાર પાણી પીવું લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું લૂ લાગવાના લક્ષણો માથું દુખવું પગની પેઢીઓમાં દુખાવો થવો શરીરનું તાપમાન વધી જવું ખૂબ તરસ લાગવી ઉલટી થવી ઉબકા આવવા ચક્કર આવવા આંખે અંધારા આવવા બેભાન થઈ જવું અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી હીટવેવ

0: उन्हें तथा धात्री माताओं ने मरता आहार बाबते कोई फरियाद हो तो संबंधित जिला पंचायत ना फरियाद निवारण अधिकारी श्री ने अर्जी के फरियाद करी शकाय छे। अने जो आ अधिकारियों ना निर्णय थी संतोष न थाय तो गुजरात राज्य अन्न आयोग गांधीनगर ने सीधी अर्जी के अपील करी न्याय मेळवी शको छो। फोन नंबर 079-232-58-490।
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા।
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
3: ये था कार्यक्रम छाया गीत।

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

0: એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટ્ઝ પર આકાશવાણી વિવિધ ભારતીનું આ છે રાજકોટ કેન્દ્ર. અત્યારે સાંજના 6:30 થઈ છે. મિત્રો, પ્રસ્તુત છે જનગણના 2027 અંતર્ગત સ્વગણના પોર્ટલ અંગે રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમ પ્રકાશ દ્વારા વિશેષ માહિતી અને સંદેશ.
1: રાષ્ટ્રીય જનગણના પ્રક્રિયા અંતર્ગત ગુજરાત રાજ્યના જનગણના 2027ની કામગીરી ટૂંક સમયમાં શરૂ થનાર છે. આપણે બધાને ખબર છે કે જનગણના એક મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કાર્ય છે અને જેના દ્વારા વસ્તી, સામાજિક, આર્થિક તથા આવાસ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે, જે વિવિધ કલ્યાણકારી યોજનાઓ તથા વિકાસ કાર્યોના આયોજન અને અમલીકરણ માટે ખૂબ જ ઉપયોગી બને છે. જનગણના કાર્યક્રમ અંતર્ગત સ્વગણના, જે સેલ્ફ એન્યુમરેશન ફેઝ કહેવાય છે, આ આખા રાજ્યમાં 17 મે થી લઈને 31 મે 2026 સુધી જે ઉપલબ્ધ રહેશે, આમાં નાગરિકો જે છે આ પોતે સ્વગણના પોર્ટલ sec.census.gov.in આ પોર્ટલ ઉપર પોતાનો નામ, મોબાઈલ નંબર અને આમાં જે ઓટીપી આવશે આ નાખીને પછી એક 5-6 અલગ અલગ પેજ ખુલશે અને આના ઉપર આપને એન્ટ્રી કરવાની રહેશે. આમાં જે એન્ટ્રી જે છે મોટાભાગે પોતાના ઘરની પરિસ્થિતિ, ઘરની છત, ઘરની ફર્શ કેવી છે, ઘરમાં ટોયલેટની સુવિધા, પાણીની સુવિધા અને આપને પાસે કયા એસેટ છે. મોટાભાગે આ બધી વિગતો એવી છે જે ઘરના માલિકને ખૂબ સારી રીતે ખબર હોય છે અને આ તમામ વિગતો જે છે આ આપને ભરવાની રહેશે. આ તમામ વિગતો ભર્યા પછી આપને એચ, ઇંગ્લિશનો લેટર એચ થી શરૂ થતો એક 11 અંકનો એક ડિજિટલ કોડ મળશે. આપને SMS પણ આવશે અને આપના સ્ક્રીન ઉપર આપને જે આખું પ્રક્રિયા કર્યા પછી આપ સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. આ જ્યારે કોડ આવશે ત્યારે આપણે 1 જૂન 2026 થી લઈને 30 જૂન 2026 સુધી રાજકોટ જિલ્લામાં જે અમે ગણતરીદાર નક્કી કર્યા છે આ એન્યુમરેટર્સ જે છે આપણે ઘરે ઘરે આવીને ઘરોની ગણતરી કરશે. આ લોકોને આ કોડ આપવાનું છે જેથી આ કોડથી જેટલી માહિતી આપણે ભરી છે આને ડાયરેક્ટલી ફેચ કરી શકાય અને આને અપ્રુવ કરીને સબમિટ કરી શકાય. આ અધિકૃત જે ગણતરીદારો અને સુપરવાઇઝર્સ જે છે આને માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આનો નિયમિત નમૂનાનો એક આઈ કાર્ડ આપવામાં આવશે અને આને સાથે કોઈ ડોક્યુમેન્ટ કે ઓટીપી આપવાની જરૂરત નથી. આ આઈ કાર્ડ આપ બતાવશે અને આપનું જે કોડ બતાવશો એવી રીતે આ જે ગણતરીદાર જે છે પોતાના પોર્ટલમાં માહિતી ફેચ કરી શકશે અને જે નહીં કર્યા હોય તો આની માહિતી આમાં પોતે પણ કરી શકશે. રાજકોટ જિલ્લામાં ગ્રામ્ય પ્લસ નગરપાલિકામાં કુલ 3,476 ગણતરીદારો છે, જેમાં ગણતરીદારો 2,982 અને 494 સુપરવાઇઝર છે. રાજકોટ મહાનગરપાલિકા માટે 4,134 નો મેનપાવર છે, જેમાં ગણતરીદારો 3,528 અને સુપરવાઇઝર 606 છે. આમ જિલ્લામાં કુલ માનીએ તો 7,610 નો મેકમ જે છે, મેનપાવર જે છે આ આખી એક્સરસાઇઝ કરશે. આમાં 6,570 ગણતરીદારો અને 1,100 જેવા સુપરવાઇઝર છે. મારી જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી છે કે આ એક રાષ્ટ્રીય કાર્ય છે અને અમે આ કાર્યમાં આપણે બધાને આગળ આવીને પોતાનું સેલ્ફ ઇન્યુમરેશન જે છે આ કરવું જોઈએ. આજના સુધી છેલ્લા 2 દિવસમાં લગભગ 3,000 થી વધુ જે છે સેલ્ફ ઇન્યુમરેશન થઈ ગયા છે અને આ રાષ્ટ્રીય પર્વ છે આપણા દેશના વિકાસમાં.

દેશની ભવિષ્યની યોજનાઓ બનાવવામાં ખૂબ જ આ માહિતી ઇમ્પોર્ટન્ટ છે, જેથી આપ તમામને વિનંતી કરું છું કે આ આગળ વધીને પોતપોતાની રીતે ઝડપથી આ જે સેલ્ફ ઇન્યુમરેશન ફેઝ છે જે આપણે 31 તારીખ સુધી મહત્તમ અચીવ કરીએ, અને પછી 1 તારીખથી લઈને 30 જૂન સુધીના જે પણ આપણે ઘરે ગણતરી દ્વાર આવે અને ખૂબ સારી રીતે સહકાર આપીને આજે હાઉસ લિસ્ટિંગ જે છે કામગીરી અને આપણે પૂર્ણ કરીશું. આપણા જિલ્લામાં ટોટલ 2928 જે છે આ બ્લોક્સ છે, હાઉસ લેવલ બ્લોક્સ કહેવાય છે, અને એવી જ રીતે કોર્પોરેશનમાં 3192 જે છે આ હાઉસ લિસ્ટિંગ બ્લોક્સ છે. મારી તમામને વિનંતી છે કે આ પ્રક્રિયામાં આપણે તમામ સહયોગ કરીએ અને આને સફળ બનાવીએ. મેં પણ મારું જે સેલ્ફ એન્યુમરેશન છે આને પૂર્ણ કર્યો છે, અને આપને વિનંતી છે કે આપ પણ એવી રીતે આપ પોતાનું સેલ્ફ એન્યુમરેશન પૂર્ણ કરો અને આ રાષ્ટ્રીય કાર્યમાં ભાગીદાર બનો. આ પ્રક્રિયા જે છે ખૂબ જ આસાન છે, ગઈકાલે મેં પોતે એક્સપિરિયન્સ કરી છે. હું આજ આપને તમામને પણ વિનંતી કરીશ કે આપને સૌથી પહેલા એક ઓપ્શન લેંગ્વેજનો મળે છે. જ્યારે આપણે ગુજરાતી સિલેક્ટ કરીશું તો આમાં જે પણ પ્રશ્ન છે આ બહુ સામાન્ય લેંગ્વેજના હોય. આપણે ઘરનો ફર્શ જે છે આ કેવા પ્રકારનો છે, લાકડીનો છે, એક મડનું છે, એક ટાઇલ્સનું છે, આપના ઘરની છત કેવા પ્રકારની છે, આપના ઘરે પાણીનું કનેક્શન ઉપલબ્ધ છે કે કેમ, આપના ઘરે લેટ્રિનનું કનેક્શન ઉપલબ્ધ છે કે કેમ, લેટ્રિનનું કનેક્શન ઉપલબ્ધ છે તો આ સીવર લાઇનમાં જાય છે કે શૌચ ખાડા છે, ઘરમાં કયા પ્રકારના સાધન છે, સાયકલ છે કે સ્કૂટર છે. ખૂબ જ સામાન્ય પ્રકારની માહિતી છે અને દરેક માણસ જે ઓછા ભણેલા ગણેલા હોય આ પણ આના ભરી શકે છે. મારી વિનંતી છે કે આપ પોર્ટલ જે છે sec.census.gov.in આમાં ક્લિક કરીને, અને આગળની પ્રક્રિયા ખૂબ જ ઇઝી અને દરેક માણસને સમજ પડે એવી પ્રકારની છે. મારી વિનંતી છે કે રાજકોટના તમામ નાગરિકો જે છે આ પ્રક્રિયામાં ભાગ લેશે અને ઝડપથી પૂર્ણ કરશે. ધન્યવાદ.

થયેલી. આ ફિલ્મે સિને પ્રેમીઓના દિલો દિમાગ પર અમિટ છાપ છોડી છે. મોટાભાગે આપણે ત્યાં ભારત પાક સંબંધોની તંગદિલી પર ભાર મૂકવામાં આવે છે, પણ હકીકત 1962ના ભારત ચીન યુદ્ધની વાસ્તવિકતાને તેના ખરા સ્વરૂપમાં દર્શક સમક્ષ રજૂ કરે છે. સરહદ પર આપણી સેના ઝઝૂમી રહી હતી. આ યુદ્ધની પીડાએ ફિલ્મકાર ચેતન આનંદને બેચેન કરી દીધા હતા. તે વખતે એમની મુલાકાત ચંડીગઢમાં પંજાબના તત્કાલીન મુખ્યમંત્રી પ્રતાપસિંહ કેરો સાથે થઈ. ચેતન આનંદે આ યુદ્ધ પર ફિલ્મ બનાવવાનું સૂચન આપ્યું. મુખ્યમંત્રીશ્રીએ સહકાર આપવાની તૈયારી બતાવી અને ચેતન આનંદ ફિલ્મની કથા તૈયાર કરવામાં લાગી ગયા. આ ફિલ્મ વિશે અન્ય વાતો પણ થશે. અત્યારે સાંભળીએ આ ફિલ્મનું ગીત. આ ફિલ્મના ગીતો કેફે આઝમીના છે અને સંગીત છે મદન મોહનનું.

ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ લદ્દાખમાં થયું હતું. સેનાએ પણ આ ફિલ્મના શૂટિંગમાં ભારે ઉત્સાહથી ભાગ લીધો હતો. લગભગ 2 માસના એક ધારા શૂટિંગને કારણે હકીકત બહુ ઓછા સમયમાં પડદા સુધી પહોંચી શકી હતી. એક કાલ્પનિક વાર્તા દ્વારા ચેતન આનંદે વાસ્તવિક યુદ્ધનું કડવું સત્ય દર્શકો સામે મૂક્યું છે. વાર્તામાં સૈનિકોની ટુકડીના સરદાર તરીકે બલરાજ સહાની છે. કેપ્ટન બહાદુરનું પાત્ર ધર્મેન્દ્રએ ભજવ્યું છે. તેની પ્રેમિકા કાશ્મીરી ગામની એક યુવતી છે. આ પાત્રમાં પ્રિયા રાજવંશ છે. આગળ વધતા પહેલા સાંભળીએ આ ફિલ્મનું

ये शाम मस्तानी। आजाद भारतना इतिहासमां 1962માં ચીન સાથેની ભારતની લડાઈ ઘણી રીતે મહત્વની છે। ચીન સાથેના આ યુદ્ધમાં બનેલી ઘટનાઓને આધારે ફિલ્મ હકીકતનું નિર્માણ કરાયું છે। સિનેમાના કેનવાસ પર નાટક અને ઇતિહાસને એક સાથે ગૂંથ્યા છે। એક સરેરા સૈનિક કઈ રીતે પોતાની માતૃભૂમિ માટે લડે છે, બરફમાં સુન્ન પડી ગયેલી આંગળીઓ, ઘરની યાદ, ભૂખ, તરસ, અપૂરતી ગોળીઓ સાથે મોરચા પર લડવું, દરેક પળે જડુંબતો મોતનો ખતરો, આ બધાનો અનુભવ કરાવવો ખરેખર કમાલની વાત છે। સૈનિકની અનેક પીડાઓમાંની એક પીડા વ્યક્ત થઈ છે આ ગીતમાં।

લદ્દાખના પહાડી પ્રદેશમાં આ ટુકડી યુદ્ધમાં ખપી ગઈ હોવાનું માની લેવાયું છે, કારણ કે તેની પાસે કોઈ સંપર્ક થઈ શકતો નથી. પણ આ ટુકડીની સ્થાનિક લોકોએ મદદ કરી છે. તેમની મદદ તથા કેપ્ટન બહાદુરસિંહ અને તેમની પ્રેયસીના પ્રયાસોથી ટુકડીનો બચાવ થાય છે. ચીની સૈનિકોને ખાળી રાખવા બહાદુરસિંહ એકલે હાથે લડે છે અને અંતે શહીદ થાય છે, પણ તેમની ટુકડી બચી જાય છે. ફિલ્મ છેક સુધી એવી પકડ ધરાવે છે કે ભાગ્યે જ કોઈ એવો ભારતીય જોવા મળે જેની આંખમાં ફિલ્મના અંત સુધીમાં આંસુ ના આવ્યા હોય.

હકીકતમાં નિરૂપાયેલા યુદ્ધના દૃશ્યોને વધુમાં વધુ વાસ્તવિક બનાવવામાં દિગ્દર્શકે કોઈ કસર છોડી નથી. કથામાં યુદ્ધમાં હારની વાત છે, પણ તેમાં માનવતા સમજાવતો બોધપાઠ પણ છે. એક કાલ્પનિક વાર્તા દ્વારા ચેતન આનંદે વાસ્તવિક યુદ્ધનું કડવું સત્ય દર્શકો સામે મૂક્યું છે. ભારતીય યુદ્ધ ફિલ્મોના ઇતિહાસમાં સીમાચિહ્ન છે હકીકત. આ ફિલ્મને રાષ્ટ્રપતિ ચંદ્રકથી સન્માનિત કરવામાં આવી હતી. લદ્દાખમાં ફિલ્મ હકીકતનું જ્યાં શૂટિંગ થયું હતું તેને ભારતીય સેનાએ હકીકત પોઈન્ટ નામ આપ્યું છે.

ये શામ મસ્તાની. આજે અમે રજૂ કર્યા દેશભક્તિની ભાવનાથી યુક્ત યુદ્ધની પૃષ્ઠભૂમિ પર બનેલ ફિલ્મ હકીકતની કેટલીક વાતો અને એ ફિલ્મના ગીતો પર આધારિત કાર્યક્રમ. ફિલ્મ હકીકતની હકીકત.

0: હવે આપના મિત્ર ઉદય મેઘાણીને આજ્ઞા આપશો. નમસ્કાર.
1: એફએમ બેન્ડ 102.4 મેગાહર્ટઝ પર આકાશવાણી વિવિધ ભારતીનું આ છે રાજકોટ કેન્દ્ર. અત્યારે સાંજના 7 થયા છે. થોડી જ ક્ષણોમાં વિવિધ ભારતી કાર્યક્રમ જયમાલા.

વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ. ઘર, ઇમારત, કોઠી, કુટીર, નાનું કે મોટું, સામાન્ય કે

0: વસ્તી ગણતરીના પ્રથમ તબક્કામાં હાઉસ લિસ્ટિંગ અને હાઉસિંગ સેન્સસ એટલે કે તમારા ઘરની ગણતરી કરવામાં આવશે. આવો તમારી ભાગીદારીથી આને સફળ બનાવીએ. દરેક વ્યક્તિ જોડાય, દરેક ઘર જોડાય અને દેશ આગળ વધે. સેન્સસ 2027, આપણી વસ્તી ગણતરી, આપણો વિકાસ.
1: કાર્યક્રમ ચિત્રલોક બસ કુછ હી પલો મેં.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.

વસ્તી ગણતરીના પ્રથમ ચરણમાં ઘર યાદી અને મકાનોની ગણતરી એટલે કે તમારા મકાનની ગણતરી થશે. ચાલો તમારી ભાગીદારીથી તેને સફળ બનાવીએ અને વિકસિત ભારત 2047 તરફ એક વધુ ડગલું ભરીએ.